ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016માં એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનો જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ. 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી

0: એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ, મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી. આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: હેલો,
2: હેલો ડોક્ટર સવિતા સે બાત કર રહી હૈ?
1: તો સવિતા બોલ રહી હું.
2: ડોક્ટર, યે એક તો બુઢાપા આપકો દિખાના ચાહ રહા થા મેં, ઉમર સે યે અબ આ નહીં સકતા, તો આપકે પાસ અગર બડી કૃપા હોગી બુઢાપે મેં કોઈ કિસી કી મદદ કર દેતા, તો થોડી મેં આપની પરેશાની બતાના ચાહ રહા થા.
1: ક્યા પરેશાની હૈ?
2: ના, એક તો યે ડોક્ટર અજીબ અજીબ ખ્યાલ આતે હૈ, જૈસે મેં કુછ ખા લેતા હું તો પેટ ભરને લગતા.
1: તો વો તો ભરતા હી હૈ.
2: જૈસે ઓર ભી ઇસકે અલાવા કઈ પરેશાની હોતી હૈ, જૈસે મેરે કો નીંદ આતી હૈ તો જબ મેરે કો સોને કા દિલ કરતા હૈ તો મેં સો જાતા હું યાર.
1: અચ્છા,
2: યે બુઢાપે મેં હો ગયા ના, પાણી પીતા હું ના મેં જબ ભી.
1: હા હા,
2: મેરી પ્યાસ બુઝ જાતી હૈ.
1: તો યે તો બાબાજી કોઈ પ્રોબ્લેમ નહીં હૈ.
2: પ્રોબ્લેમ મેં આપકો ક્યા પતા, આપકા બુઢાપા હૈ, ભગવાન ના કરે ઇતની જલ્દી આ.
1: નહીં, મુજે તો લગ રહા હૈ ફર્સ્ટ ક્લાસ હૈ.
2: નહીં,
1: બાકી વૈસે મેરા નંબર કિસને દિયા આપકો?
2: મેં નંબર મેરા એક કઝન હૈ, ઉસને બતાયા થા ઇલાજ કરતે હૈ. અચ્છા ડોક્ટર, એક ચીજ ઓર હૈ, જૈસે મેં બ્લડ પ્રેશર જો હૈ વો કભી કભી નોર્મલ રહેતા હૈ તો કભી અબનોર્મલ રહેતા હૈ.
1: અચ્છા,
2: કભી ભૂખ લગતી હૈ તો કભી નહીં લગતી હૈ, કભી નીંદ આતી હૈ તો કભી નહીં આતી હૈ, કભી ખુજલી આતી હૈ તો કભી નહીં આતી હૈ.
1: અચ્છા, લેકિન મેં સમજ રહી હું.
2: હા, ક્યા સમજ
1: રહી હૈ? પ્રોબ્લેમ તો સમજ રહી હું, લેકિન સાથ મેં યે ભી સમજ રહી હું કે આપ કોઈ બાબા બાબા નહીં હૈ, આપ નવેદ બોલ રહે રેડિયો મિર્ચી સે. મેને પહેચાન લી બાબા જી આપકી આવાજ, આપ નવેદ બાબા બોલ રહે.
2: ડોક્ટર સવિતા.
1: હાં જી,
3: આપ બિલકુલ ઠીક બોલ રહી હૈ, આજ તો મેરે હી મુર્ગા બન ગયા, મેં ભી સોચ રહી
1: હૂં.
3: બેગાત મુર્ગા બનાના કિતના મુશ્કિલ હો જાતા હૈ કભી કભી, થોડા સા.
1: અબ નવેદ આપ બોલો આજ કુકડુ કુ.
3: બિલકુલ, મેં કુકડુ કુ બોલુંગા, લેકિન શુરુ મેં આપ બન ગઈ થી તો દોનો એક સાથ બોલેંગે. 1 2 3
1: કુકડુ કુ.
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
5: યે પગલા.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
9: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
10: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
9: What? Italmode Furniture in Paramus? Aji sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party? हमारे घर पे.
11: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the US.
12: सोना खरीदने के सोच रहे हैं? आर के ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आर के ज्वेल्स. आर के ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
13: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
14: हर प्यारी ब्राइड का ये सपना पूरा करे मिस इंडिया ब्राइडल स्टोर.
13: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
14: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
13: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, हिजलिन.
15: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट एसडी कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
16: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
17: They sell natural diamonds, best quality at the lowest prices.
16: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: હું તમને બે દુકાનના ઓપ્શન્સ આપું. એક તમારા ઘરના નજીક છે, ત્યાં બધો જ સામાન મળે છે, જે માંગો એ મળે. પણ ત્યાંનો જે દુકાનદાર છે એ બહુ જ રૂઢ છે. એને કોઈ પણ સવાલ પૂછો, કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ વસ્તુ બદલાવવા માટે જાઓ તો એ ચીડાઈને જવાબ આપે કે ના બેન, આવું ના થાય, આવું તો કંઈ હોતું હોય, હવે એક વખત વેચ્યું વેચ્યું આવે. અને બીજી દુકાન તમારા ઘરથી દૂર છે, ત્યાં પણ બધી જ વસ્તુઓ મળે છે, પણ ત્યાંનો જે વ્યક્તિ છે, ત્યાંનો જે માલિક છે, સેલ્સ પર્સન છે, એની બોલી બહુ મીઠી છે. તમે જાઓ છો તો ચા પાણીનું પૂછે છે, તમને એવું કહે છે કે અરે આવો આવો, કેમ છો, થાકીને આવ્યા છો, શું લેશો. તમે જો 100 વસ્તુઓ ખોલવડાવ્યા પછી પણ ખરીદી ના કરો તો એ અકળાય નહીં. તમને એવો જ જવાબ આપે કે અરે અરે વાંધો નહીં, કદાચ મારી પાસે સ્ટોક ઓછો હશે, નેક્સ્ટ ટાઈમ આવશો ને તો 100% તમારા પસંદની વસ્તુઓ લઈને રાખીશ. બોલો, આ બેમાંથી કઈ જગ્યાએ તમે જવાનું પસંદ કરો? વાત સમજવા જેવી છે કે બંને દુકાન સરખો જ સામાન વેચે છે, સરખી ક્વોલિટીનો સામાન વેચે છે. તમને જે સામાન જોઈએ છે એ પણ બંને જગ્યાએ મળી જ જશે. એક ઘરથી નજીક છે અને બીજી ઘરથી દૂર છે. ફરક વ્યક્તિના વર્તનમાં છે, એના સ્વભાવમાં છે અને એની બોલીમાં છે. તમારી બોલી, તમારી ભાષા, તમારું વર્તન અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, આના વચ્ચે ખૂબ મોટું કોરિલેશન છે. સમજાવું કેવી રીતે? મોડર્ન ઉઝબેકિસ્તાનમાં એક સિટી છે જેનું નામ છે સમરકંદ. એન્શિયન્ટ સિલ્ક રૂટ જે હતો એના ઉપર ખૂબ વધારે મહત્વતા ધરાવે. ત્યાંના ટ્રેડર્સ, ત્યાંના લોકો બેઝિકલી બિઝનેસમેન, ટ્રેડર્સ છે એ લોકો, અને આજની તારીખમાં પણ ટ્રેડિંગ જ કરે છે. ત્યાંના લોકોનો એક ટ્રેડિશન છે, એક રિવાજ છે કે જ્યારે એમના ત્યાં બાળક જન્મ લે ને તો એની જીભ ઉપર એક મધનું ટપકું મૂકે અને હાથમાં એક ગુંદરનું ટપકું મૂકે. આ વસ્તુ પાછળનો લોજિક શું છે ખબર છે? કે જો તમારી જીભ ઉપર, તમારી જીવવા ઉપર મધ હશે, મીઠી હશે તમારી જીભ, તો સોનાના સિક્કા આવીને હાથમાં ચોંટશે. વાત બહુ જ ટચુકડી છે પણ સમજવા જેવી છે. You are listening to Mirchi. Hoon Chu Kritarth. It's hot.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
4: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
5: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
6: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
7: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
8: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें, मिस इंडिया ब्राइडल स्टोर.
7: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
8: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
7: मिस इंडिया, आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
9: It's 2 a.m. Her fever is climbing and our pediatrician's office is closed till Monday. What do we do?
10: Don't worry. I'm contacting 7 Days Pediatrics. They will answer the call and guide us now. We will be able to see them in the morning.
9: Wait, they can see us on Sunday?
10: We are open 7 days a week, including Sunday. The office is open in the evenings and on weekends, offering same-day sick care. We have been servicing Edison and surrounding areas for the last 25 years. Stop waiting. Start booking online at 7dayspediatrics.com. Visit 7dayspediatrics.com or call 732-548-3210.
11: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
12: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी. बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है. फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
13: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
12: मॉरल ऑफ द स्टोरी नंबर 1, सिर्फ एक ही होता है.

જીવનની ખરી લક્ઝરીઝ છે ને સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી હોય છે. આ વાતને ફરી એક વખત ધ્યાનથી સાંભળો. સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી. આપણા આખા જીવન મટીરિયાલિસ્ટિક લક્ઝરીઝના પાછળ દોડતા હઈએ છીએ, પણ એમાં સમય નથી મળતો. ફેમિલી ટાઈમ માંગે, બર્થડેના ઉપર પણ માંગે કે 10 મિનિટ તો આવો, તો એવું કહેવું પડે કે ભાઈ તમે આજે બંગલામાં રહો છો ને, એના માટે આ વસ્તુ કરવી જરૂરી છે, હું સમય નહીં આપી શકું. ધીમી સવાર, છેલ્લે તમે તમારા જીવનની ધીમી સવાર ક્યારે અનુભવ કરી હતી? જ્યારે તમે ઉઠ્યા હો પોતાના સમયે, જ્યારે ફેમિલીના સાથે બેસીને ફેવરેટ બ્રેકફાસ્ટ કર્યો હોય, સૂરજ દેવતાને ઉગતા જોયો હોય, સવાર સવારમાં જે મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય એનો અનુભવ કર્યો હોય, ન્યૂઝપેપરમાંથી કોઈ ગોસિપ વાંચી હોય ને ફેમિલીના સાથે શેર કરી હોય ને સરસ મજાની ડિસ્કશન કર્યું હોય, ગઈકાલના દિવસમાં શું થયું, આજના દિવસમાં શું કરીશું, આ બધી જ વસ્તુઓના ઉપર ડિટેલમાં ચર્ચા કરી હોય. આપણે ઓલવેઝ ડિલેમામાં રહેતા આવીએ છીએ કે મારે શું કરવું છે અને શું કરવું પડે છે. છેલ્લે તમારે જે કરવું હતું એ ક્યારે કર્યું હતું? સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરવાની આઝાદી, આ છે જીવનની ખરી લક્ઝરીઝ. બાકી બધી જ વસ્તુ એ મિથ્યા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. એક પ્રશ્ન કે જે દરેકને જીવનમાં એક વાર તો થયો જ હોય કે ભગવાને મને આપ્યું તો છે ઘણું બધું, પણ બધું જ કેમ નથી આપ્યું. થાય થાય, બધાને આ પ્રશ્ન થાય. એમાં એવું છે ને કે કુદરતે શેરડીને મીઠાસ આપી પણ ફૂલોની સુંદરતા ના આપી. કુદરતે સોનાને કિંમત આપી પણ સુગંધ ના આપી. કુદરતે ચંદનને સુગંધ આપી પણ એને પણ ફૂલ ના આપ્યા. કમળને સુગંધ આપી, સુંદરતા આપી, પણ એને જગ્યા કઈ આપી? તો કે કીચડ. કુદરતમાં બધાને બધું મળતું જ નથી. એટલે જો તમને એવું હોય કે હું એકલો જ રહી ગયો અને બાકી બધા જ લઈ ગયા, તો એવું નથી. સબકો સબ કુછ નહીં મિલતા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે આ નાનકડી વાતથી તમે દિવસમાં કેવી રીતે ખુશ રહું એ શીખી શકો.
1: હેલો ભાઈ સાહેબ, કેસે હૈં આપ? આપકે ફોન સર્વિસ સે બોલ રહા હું. સર, યે બીપ કે બાદ ના અપના મેસેજ રિકોર્ડ કરાઈએગા તાકી ઉસકે પૈસે મિલને લગેંગે ઓર આપ જિસકો ચાહતે હૈં અપને ફ્રેન્ડ કો ભેજ સકતે હૈં. ઓર ઇસમે યે હોગા, જબ આપ પૂરે મેસેજ રિકોર્ડ કર દેંગે ના, વો રીપ્લે ભી કરેગા. તો આપ ચાહે તો વો ભેજ દીજીએ, ચાહે ફિર દૂસરા કુછ રિકોર્ડ કરીએ. ઠીક હૈ, આપ લે, આપ રિકોર્ડ કરને, બીપ કે બાદ કરીએ.
2: બીપ. અરે બોલ કોન રહા હૈ?
3: અરે બોલ કોન રહા હૈ?
1: સર યે વાલા ભેજને. બીપ.
2: અરે ભાઈ રોંગ નંબર હૈ.
3: અરે ભાઈ રોંગ નંબર હૈ.
1: અરે ભાઈ રોંગ નંબર હૈ, યે ભેજને સર. બીપ.
2: અરે તુમે સમજ નહીં આ રહી, રોંગ નંબર હૈ.
3: અરે તુમે સમજ નહીં આ રહી, રોંગ નંબર હૈ.
1: અરે તુમે સમજ મે નહીં, યે વાલા ભેજને સર, યે વાલા. બીપ.
2: અરે બાવલે હો ગયે હો ક્યા?
3: અરે બાવલે હો ગયે હો ક્યા?
1: સર એક ડિસાઈડ કર લો ના, બહોત સારા રિકોર્ડ કર રહે હો, યે ભેજ દે યે વાલા લાસ્ટ, યે ઓર કરોગે? બીપ.
2: અબે પાગલો નહીં ભેજના મુજે કુછ.
3: અબે પાગલો નહીં ભેજના મુજે કુછ.
1: સર આપ બહોત બાર ટ્રાય કર રહે હો ભેજ કે, તો દેખો યે વાલા ભેજ દો લાસ્ટ.
2: ઓ ભાઈ, અરે મુજે નહીં ભેજના કુછ.
3: અરે મુજે નહીં ભેજના કુછ.
1: કન્ફ્યુઝ હો રહે હૈ સર આપ, યે વાલા સહી રિકોર્ડ હો ગયા થા, દૂસરા કરકે દેખ લીજીએ. બીપ.
2: તુમ્હારા દિમાગ ખરાબ હો ગયા, મુજે કુછ ભેજના હી નહીં કિસી કો.
3: અરે તુમ્હારા દિમાગ ખરાબ હો ગયા હૈ, મુજે કુછ ભેજના હી નહીં હૈ કિસી કો.
1: સર કે વાલા ઠીક હૈ. બીપ.
2: અબે પાગલ, લે લે, તેરે પે દિમાગ નહીં હૈ
3: ક્યા? અબે તેરે પે દિમાગ નહીં હૈ ક્યા?
1: યે વાલા પક્કા હૈ સર, યે વાલા દિસ વન સર. બીપ.
2: ઓ ભાઈ મુજે નહીં ભેજના હાથ જુડવા લે.
3: ઓ ભાઈ મુજે નહીં ભેજના હાથ જુડવા લે.
1: સર અબ આપ હાથ જુડવા લો, એક તો ભેજ દો. બીપ.
2: અબે નહીં ભેજના, એક વાત સમજ લે, તેરે મે બુદ્ધિ કમ હૈ.
3: અબે નહીં ભેજના, તેરે મે બુદ્ધિ કમ હૈ.
1: સેન્ટ. અબે સર યે વાલા ગયા સેન્ટ. ઠીક હૈ સર.
2: અરે ભાઈ કિસકો ભેજ દિયા?
1: યે લાસ્ટ આપકા ડાયલ, ઇસમે લિખા હુઆ હૈ બોસ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016 એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનું જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ. 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ. મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી, આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ? હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Inefficient.
4: Very complex.
5: Clumsy hoy.
6: Confusion hi confusion.
7: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
8: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
9: दिस अक्टूबर विटनेस द पीक ऑफ एंटरटेनमेंट, फेस्टिवल ऑफ लाइट्स, अ प्रीमियर कम्युनिटी सेलिब्रेशन विद आर्टिस्ट्स लाइक जयश्री, स्पर्श शाह, नीनी आयरिस एंड डांस अकेडमीज लाइक बॉली मूव्स, शिवालिक, तारा आर्ट अकेडमी. एंजॉय फूड, गरबा एंड वन ऑफ अ काइंड फायरवर्क्स ऑन अक्टूबर 3rd एट केनेडी पार्क.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: એક ગામમાં ખૂબ આકરો દુકાળ પડ્યો. રાજ્યમાં ખાવાની અછત સર્જાઈ. અનાજના ભંડાર એટલા મોટા નહોતા કે દરેક વ્યક્તિને પોષી શકે. પ્રજા હેરાન થઈને રાજાના પાસે પહોંચીને રાજાજીને પૂછ્યું કે રાજાજી, હવે શું કરીએ? તકલીફ સર્જાઈ છે. રાજાજી ખૂબ યંગ હતા, એમની સેના પણ યંગ. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે એક કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા હા, રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું તું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના ના, આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું, એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા, માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો, અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના, તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતોરાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું, મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશિપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું, ચારે તરફ બરફ જ બરફ, અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ, હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ? હવે કોને મારીએ? હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ? હવે કોને જેલમાં બંધ કરીએ? રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા, એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા, આવી સિચ્યુએશન સર્જાઈ છે, હવે આમાં શું કરીએ? પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા, આવું કેવું સોલ્યુશન? તો કે જા, હું જેવું કહું છું એવું કરતો ખરો. બે અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો? અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઇડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય. ત્યારે રાજાને અનુભવનો મૂલ્ય સમજાયો. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું સુકૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.

0: રીડિંગ અને રાઇટિંગ આ બે આર્ટના ઉપર ઘણા બધા મોટા સ્પીકર્સ વાત કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ પણ મોટા ફોરમમાં કોઈ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા હોય, કોઈ એમને પ્રશ્ન પૂછે કે જીવનમાં કયા બે આર્ટ સૌથી વધારે અગત્યના છે, કઈ બે આદતો એવી છે કે જે કેળવવી જ જોઈએ, તો ઘણા બધા લોકો એ વાત કરતા હોય કે રીડિંગ અને રાઇટિંગ ઇઝ અ મસ્ટ. પણ એવું શું કામ? શું કામ આ બે વાતના ઉપર આટલો બધો એમ્ફેસિસ? શું કામ આટલો બધો ભાર? તો કે મનની છે ને બે સ્થિતિ હોય. એક સ્થિતિ એ હોય કે જેમાં મન ખૂબ વધારે ભરાઈ આવ્યું હોય, મનની અંદર ભાવનાઓ એટલી બધી હોય કે ખબર ખબર ના પડે કે ઠાલવી ક્યાં, ત્યારે રાઇટિંગ કરવું. કાગળને પોતાનો મિત્ર બનાવો. તમારી અંદર જેટલી પણ ભાવનાઓ હોય એને કાગળના ઉપર ઉતારવી. જ્યારે મનમાં ખૂબ વધારે કન્ફ્યુઝન હોય, મન ચકડોળે ચડ્યું હોય, ખબર ના પડતી હોય કે ડિસિઝન કયું લેવું, ત્યારે કાગળના ઉપર પોઇન્ટર્સ લખવા. તમને કોરું કાગળ, એ સફેદ કાગળ એકદમ ક્લેરિટી આપી દેશે. મનની બીજી સ્થિતિના વિષયમાં વાત કરીએ, એ છે કે જ્યારે તમારું મન ખૂબ વધારે ખાલી હોય, જીવનમાં એવું ફીલ થવા લાગે કે યાર મારા માટે તો કશું હવે બચ્યું જ નથી, ત્યારે રીડિંગ કરવું. મનનો એ જે ખાલીપો છે એને શબ્દોથી ભરવો અને જોજો કેવી રીતે ચપટીમાં જીવનના બધા જ પ્રોબ્લેમ્સ છૂમ અંતર થઈ જાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Star Studio 18 and Panorama Studios production present.
4: Nahi beti ke liye justice chahiye.
5: Mujhe justice nahi, badla chahiye.
3: Drishyam The Conclusion starring Ajay Devgan, Tabu, Shreya Saran, Jaydeep Alawat and many more.
6: Is baar khatra kab, kaise aur kahan se aayega batana mushkil hai.
3: The end we've been waiting for. Drishyam The Conclusion in cinema 2nd October.
6: Kyunki kahani abhi khatam nahi hui hai. Aakhri hissa baki hai.
3: Releasing nationwide by Zee Studios.
7: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
8: I am not going to bed with you ever again.
7: But why? What did I do?
8: That bed is horrible. It's outdated and when we are on it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
7: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
8: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
7: Yes, yes, yes. Yes, come soon. Honey!
8: Thank you, Janu. Let's make this a night to remember.
9: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
10: सोना खरीदने के सोच रहे हैं? आर के ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आर के ज्वेल्स. आर के ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
11: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
12: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: આવું મારી સાથે જ કેમ થયું? આવું થવા જેવું જ નહોતું. મેં વિચાર્યું જ નહોતું કે જીવનમાં મારી સાથે આવું કંઈક થશે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ એવી ઘટના થાય કે જેના કારણે આ પ્રકારના વિચાર આવે કે હે ભગવાન, મારી સાથે કેમ. બ્રેકઅપ થઈ ગયું હોય, કોઈના ડિવોર્સ થઈ ગયા હોય, બિઝનેસમાં બહુ જ મોટો લોસ થઈ ગયો હોય, કાં તો કોઈની ડેથ થઈ ગઈ હોય. સિચ્યુએશન કોઈ પણ હોઈ શકે, પણ એનું આઉટપુટ પોતાના મગજમાં આ જ રહે કે મારી સાથે જ કેમ. મેં તો વિચાર્યું જ નહોતું કે આવું મારી સાથે થઈ શકે. રિસેન્ટલી મારી સાથે પણ એક આવી જ ઘટના થઈ. ઘટના એટલી ઇન્ટેન્સ હતી કે હું બહુ જ સમય સુધી એને ભૂલી ના શક્યો. મારા નજીકના લોકોએ, મારા ફ્રેન્ડ્સે બહુ જ પ્રયત્ન કર્યો કે મારા મગજમાંથી એ વાત નીકળી શકે, પણ કંઈ ફાયદો ના થયો. હું એના પાછળ બહુ જ મનોમંથન કરી રહ્યો હતો. ને મારી એક આદત છે કે જ્યારે પણ મન ચક્રાવે ચડે, બહુ જ બધા વિચારો ચાલતા હોય, તો હું એને લખું. એ લખવા લખવામાં દોઢ ચોપડી ભરાઈ ગઈ. દોઢ ચોપડી ભરાયા પછી મને એક સોલ્યુશન મળ્યું. અને એ સોલ્યુશન ખાલી મારી પ્રોબ્લેમનું નથી. જો તમને પણ આવા વિચારો આવતા હોય તો એનું સોલ્યુશન પણ આ જ છે. જીવનમાં જે પણ કંઈ થતું હોય ને એટલા માટે થતું હોય કારણ કે તમે પાસ્ટમાં એવું મેનિફેસ્ટ કર્યું હોય કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને જે ઘટના બની છે એ તમારા એક્સ વાય ઝેડને અચીવ કરવા માટે બહુ જ અગત્યની હતી. એક પ્રૂફ આપું, તમે લાઈફમાં જ્યાં પણ છો, જે પણ કરી રહ્યા છો, જે પણ સિચ્યુએશનમાં છો, વિચારીને જુઓ કે પાસ્ટમાં અમુક નેગેટિવ ઘટનાઓ ના બની હોત તો શું તમે આ અચીવ કરી શક્યા હોત? જવાબ છે ના. એટલે તમારા લાઈફમાં જે પણ કંઈ બનતું હોય છે ને એ એટલા જ માટે બને છે કારણ કે તમારે ક્યાંક પહોંચવું છે. તમે જ ડિસાઈડ કર્યું છે સબકોન્શિયસલી કાં તો કોન્શિયસલી કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને એ નેગેટિવ વસ્તુ જ્યાં સુધી ના ઘટે ત્યાં સુધી તમે ત્યાં પહોંચી ના શકો. વાત થોડીક ડિફિકલ્ટ છે, જાતે એક્સપિરિયન્સ કરી હોય તો જ આખી વાત સમજાય એવી છે. વિચાર કરજો આના ઉપર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.